છોતેવનાદુરમ મૈયા શાસ્ત્રીય સંગીતાચા કાર્યક્રમાત આપણ ઐકત હતા શ્રુતી ગોખલે યાંચં ગાયન ત્યાંની ગાયલેલા રાગ શંકરા આપણ ઐકલાત. ત્યાંના તબલ્યાવર સાથ કેલી હતી શંતનુ ખિંજાવડેકર યાંની. મધ્યલયગત રૂપક તાલાત નિબદ્ધ હતી આણી દ્રુતગત તીન તાલાત નિબદ્ધ હતી. હા કાર્યક્રમ આપણ ઐકલાત AIR મરાઠી યા DTH ઉપગ્રહ વાહિનીવરૂન. યાનંતરચ્યા કાર્યક્રમાચી ઉદ્ઘોષણા કાહી ક્ષણાતચ.